0: 24 kilograms, including clothing and footwear. The limit was introduced after Britain's Coast Guard agency warned that rescue winches could not safely lift heavier people. More than 2,200 workers were above the threshold when the plans were first announced. The BBC's Lorna Gordon has the details.
1: Offshore workers have been getting bigger. One occupational health doctor told the BBC that while a small number of offshore workers had decided to transfer abroad, shift to a role onshore, or leave the industry entirely, most of those who were still too heavy were working on slimming down to the required weight by the deadline of November the 1st.
0: The top story at 6 o'clock this evening. A fire has broken out at a well-known restaurant on Lillian and Goy Road in Durban. I'm Tracy Verline, the more news at 7.
2: Lotus FM, amaru gujarati geet sangeet no karyakram che, ma tamaru khubaj hardik swagat che, maru naam che Ashit Desai, ane aa karyakram dar guruvare raju thai che, sanje 6 ane 7 ni vachche, ma... અને આપ સૌનું એમાં હાર્દિક સ્વાગત છે. એકવાર ફરીથી આ લુક ફોરવર્ડ ટુ ધ પ્લેઝર ઓફ યોર કંપની અપ અન્ટિલ 7 o'clock. આશા એ જ કરું છું સાંજે 7 વાગ્યા સુધી જરૂર મને સાથ આપશો. તો આજની આ ગીતમાળ દર ગુરુવારની જેમ જ રહેશે. બધા ફીચર્સ પણ થશે અને એક ખાસ વસ્તુ થશે, એન્ડ દેટ ઇઝ એક ખાસ મેસેજ રજૂ કરીશ આપ સૌની સમક્ષ જન્માષ્ટમી નિમિત્તે. આશા કરું છું આપ સૌને પસંદ આવશે. તો હમણાં આજના કાર્યક્રમને આગળ વધારીએ. આજના કાર્યક્રમનો ડિટેલ્ડ પરિચય આપ સૌને આ પહેલા ગીતની બાદ આપીશ. યસ, આઈ વિલ ગીવ યુ અ ડિટેલ્ડ યુ નો ઇનસાઇટ ઇન ટુ ધ પ્રોગ્રામ આફ્ટર ધ ફર્સ્ટ સોંગ, બટ વેલકમ ઇન ટુ ઇટ. ધીસ ઇઝ ગીતમાળા, લોટસ એફએમ ગુજરાતી પ્રોગ્રામ, એન્ડ ઇટ કમ્સ યુ એવરી થર્સડે ઇવનિંગ બિટવીન 6 and 7. માય નેમ ઇઝ આશિત દેસાઈ. તમારો ખૂબ ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર મારી સાથે આ ગુરુવારે જ ફરી એકવાર મારી સાથે જોડાયા છો, અને હું આશા એ જ કરું છું કે આપણે સાથે મળીને 7 વાગ્યા સુધી આ ગીત અને સંગીતની આશા માણશું, કાર્યક્રમ માણશું. તો ખાસ જે સંદેશો જે કૃષ્ણ જન્માષ્ટમી માટે, એ આશા કરું છું આપ સૌને પસંદ આવે. બટ દેટ વિલ હેપન જસ્ટ બિફોર ધ શબ્દ કસોટી ટુડે, સો સ્ટેન્ડ બાય ફોર દેટ. હમણાં આજના દિવસનું પહેલું ગીત જેના બોલ છે સાઈબોરે.

લોટસ એફએમ ની ગીત માળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા. ગીતના બોલ છે નથણી. આશા કરું છું આપ સૌને પસંદ આવ્યું હશે. ઇટ્સ ધ ફર્સ્ટ ફીચર, નોટ ધ ફર્સ્ટ, ધ સેકન્ડ ફીચર, બટ અ વેરી પોપ્યુલર વન. બધાને બહુ જ પસંદ આવે છે. ઇટ્સ કોલ્ડ શબ્દ કસોટી. ઇટ્સ બેઝડ ઓન એન ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ. એન્ડ યુ નો યુ કેન પાર્ટિસિપેટ ઇન ધીસ યુઝિંગ અવર સ્ટુડિયો વોટ્સએપ મેસેન્જર. પ્લીઝ રિક્વેસ્ટ યુ ટુ કીપ જસ્ટ ટુ વન મેસેજ વિથ થ્રી ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ ઇન દેટ વન મેસેજ. યોર આન્સર, યોર નેમ એન્ડ લોકેશન. આશા કરું છું આપ સૌ એને માન રાખશો મારું અને આ પ્રમાણે જ રમશો શબ્દ કસોટી. હમણાં શબ્દ કસોટીની ઉપર આજની આજનો શબ્દ કસોટીનો અધૂરી જે કહેવત છે એ રજૂ કરું છું આપ સૌની સમક્ષ. તો ગુજરાતી વર્ડ ખાલી જગ્યા મીન્સ બ્લેન્ક. વેર આઈ સે ખાલી જગ્યા, ઇટ્સ ધ બ્લેન્ક દેટ યુ નીડ ટુ ફિલ ઇન. એન્ડ રિમેમ્બર યુ હેવ મલ્ટીપલ ચોઇસીસ, સો ગો હેડ, ટેક અ ચાન્સ, શેર કરો. જે તમે ગેસ કરીને પણ મને આન્સર શેર કરશો તો કંઈ વાંધો નથી. સાચો હશે તો જ અનાઉન્સ કરીશ, નહીં હોય તો આપણું સિક્રેટ રહેશે, કોઈને નહીં ખબર પડે. આવતા ગુરુવારે ફરી પાછી ટ્રાય કરશો. હમણાં આજનું અધૂરી કહેવત, ગામમાં ખાલી જગ્યા નહીં અને સીમામાં ખેતર નહીં. ગામમાં ખાલી જગ્યા નહીં અને સીમામાં ખેતર નહીં. એક વાર ફરીથી સાંભળશો, ગામમાં ખાલી જગ્યા નહીં અને સીમામાં ખેતર નહીં. પહેલી ચોઇસ તળાવ, બીજી ચોઇસ ઘર, ત્રીજી ચોઇસ કૂવો અને ચોથી ચોઇસ વીજળી. જે લાગે એ સાચો જવાબ મને લખીને મોકલશો. ગામમાં ખાલી જગ્યા નહીં અને સીમામાં ખેતર નહીં. ઇઝ ઇટ તળાવ, ઇઝ ઇટ ઘર, ઇઝ ઇટ કૂવો, ઓર ઇઝ ઇટ વીજળી? 0716137803 પર. ત્યાં સુધી આપ સૌની સમક્ષ મોતી વેરાણા.

0: મોતી વેરાણા ચોકમાં આવ્યા અંબેમાં, લોટસ એફએમની ગીતમાળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા. અને એ દરમિયાન શબ્દ કસોટી આપ સૌની સાથે ચાલતી હતી. બહુ મજા આવી. વોટ એન અમેઝિંગ અમેઝિંગ ગરબો એન્ડ વોટ એન અમેઝિંગ રિસ્પોન્સ ફ્રોમ ઓલ ઓફ યુ ફોર શબ્દ કસોટી. દેટ્સ વોટ ઇટ ઇઝ ઓલ અબાઉટ. તો ખૂબ ખૂબ ધન્યવાદ ને આભાર આપ સૌનો. લેટ મી ગીવ યુ ધ ક્વેશ્ચન વન્સ અગેન. એકચ્યુઅલી ધ ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ કે ગામમાં ખાલી જગ્યા નહીં અને સીમામાં ખેતર નહીં. ફર્સ્ટ ઓપ્શન તળાવ, સેકન્ડ ઓપ્શન ઘર, ફોર્થ બેગ્યોપાન સેકન્ડ ઓપ્શન ઘર, થર્ડ ઓપ્શન કુવો એન્ડ ફોર્થ ઓપ્શન વીજળી. જે લોકોના સાચા જવાબ આવ્યા એ લોકોના નામ સૌથી પહેલા આપ સૌની સમક્ષ રજૂ કરું છું. ત્યારબાદ એક નાનકડો બ્રેક લઈશ અને ત્યારબાદ એનો ખુલાસો કરીશ. તો ત્યાં સુધી હજુ શબ્દ કસોટી ખુલ્લી છે. તમારે જો મેસેજીસ મોકલવા હોય તો જરૂર મોકલશો. ફર્સ્ટ અપ આઈ હેવ જિગ્નેશ કામિની, મિશ્કા એન્ડ યથાંશ, ઓલ ફ્રોમ ક્રોસબી ઇન જોહાનસબર્ગ. એ લોકોનો સાચો જવાબ છે. અંજના સોલંકી ફ્રોમ લનેજિયા, પ્રીતિબેન અને યોગીભાઈ પંચાલ દરબનથી. ત્યારબાદ આજનો સાચો જવાબ છે શાલ ક્રોસથી ઈશાનો સાચો જવાબ છે. દિયા મૈસુરિયા કેપટાઉન રાયલન્સથી. ત્યારબાદ રતિલાલભાઈ ભાનુબેન કેપટાઉનથી. ચંદ્રાવતી ઘીવાળા એમ્બરફિલ્ડ સેન્ચુરિયનથી. અને ભારતીબેન દેસાઈ મોર્નિંગ સાઇડ મેનર સેન્ટન જોહાનસબર્ગ. જગદીશભાઈ ગોવન મલબાટન, અમૃત દેસાઈ સેન્ટન, મંજુલાબેન પટેલ, વીરા જયરામ, ધનસુખભાઈ બધા કેપટાઉનથી. ત્યારબાદ ઘણા બધા, ઇટ સ્પ્રેડ અક્રોસ લોટ્સ ઓફ ઓપ્શન્સ, સો ઇટ્સ અમેઝિંગ ટુ સી દેટ. કારણ કે ધ હોલ આઈડિયા ઓફ શબ્દ કસોટી ઇઝ ગેટ એવરીબડી ટુ થિંક અબાઉટ ધ વર્ડ્સ, થિંક અબાઉટ ધ સેન્ટેન્સ, થિંક અબાઉટ ધ ઇનકમ્પ્લીટ સેઇંગ, બધું. ને ઘરના ખાસ કરીને યંગસ્ટર્સને આમાં ઇન્વોલ્વ કરશો એવી આશા છે. નેક્સ્ટ અપ વી હેવ કરેક્ટ આન્સર ફ્રોમ પ્રભાબેન ધીરજલાલ પ્રભુ હરારે ઝિમ્બાબ્વેથી. ત્યારબાદનો સાચો જવાબ છે, વાવ કેટલા બધા જણના જવાબ છે આજે, તો ઇટ્સ અનરિયલ. હું આપ સૌને કહીશ, પણ સૌથી પહેલા ખુલાસો કરું કે જે લોકોના સાચા જવાબ છે એ લોકોના નામ જરૂર આપ સૌની સમક્ષ રજૂ કરું. અને કોઈકે મને જન્માષ્ટમીની વિશીઝ મોકલી છે, જે લોકોએ ઘણા બધાએ મોકલી છે, બધાને જ મારા તરફથી પણ બેસ્ટ વિશીઝ. હમણાં શબ્દ કસોટીનો ખુલાસો કરું એની પહેલાં એક જાહેરાત છે, ત્યારબાદ શબ્દ કસોટીનો ખુલાસો. યા, સો સ્ટીલ હેવ આઈડ વોટ ટુ પ્લે ફોર ઓલ ઓફ યુ. દેર આફ્ટર આઈ કમ બેક એન્ડ ગીવ યુ ધ કરેક્ટ આન્સર ફોર શબ્દ કસોટી.
1: Experience the race day rush with Hollywood Bets and Jetix. Activate aviation adrenaline for a chance to win one of two once-in-a-lifetime ultimate Abu Dhabi Grand Prix experiences and your share of 1 million rand in cash. Ready to go full throttle? Bet 10 rand or more on Jetix and you could jet off to the United Arab Emirates. Competition runs 10 August to 30 September 2026. Bet now. T's and C's apply. Hollywood Sportsbook is a licensed betting operator. No persons under the age of 18 years are permitted to gamble. Winners know when to stop. South African Responsible Gambling Foundation toll-free counseling line 0800 006 008 or WhatsApp HELP to 076 675 0710.
2: You are listening to Geek Mala.
0: લોટસ એફએમની અમારી ગુજરાતી ગીત સંગીતની આ માળા છે. સમય થયો છે આપ સૌને સાચો જવાબ આપવાનો. બટ બિફોર દેટ આઈ વુડ લાઈક ટુ ગીવ યુ ધ નેમ્સ ઓફ પીપલ હુ ગોટ ધીસ કરેક્ટ વાઇલ આઈ વોઝ યુ નો આજ આપ સૌની સમક્ષ જાહેરાત રજૂ કરી. આઈ હેવ વન મોર કરેક્ટ આન્સર કમિંગ થ્રુ ફ્રોમ રાજેશ, કીર્તિ, માનસી, યશુ એન્ડ મિશ્કા, ઓલ ફ્રોમ સેન્ચુરિયન. સો ખૂબ ખૂબ ધન્યવાદ ને આભાર. બટ લેટ મી ટેલ યુ, ઓકે ફર્સ્ટ લેટ્સ ગો ઇન ટુ ધ ડિસ્કશન ઓફ શબ્દ કસોટી અને ત્યારબાદ હું આપ સૌને એની વધારે ડિટેલ આપીશ. તો શબ્દ કસોટીનું કંઈક એ પ્રકારનું હતું આજે કે અધૂરી કહેવત, ગામમાં ખાલી જગ્યા નહીં અને સીમામાં ખેતર નહીં. તળાવ પહેલું ઓપ્શન, બીજું ઓપ્શન ઘર, ત્રીજું ઓપ્શન કુવો અને ચોથું ઓપ્શન વીજળી. સોરી, આઈ હેવ વન મોર કરેક્ટ આન્સર, હું આપવાનું જ ભૂલી ગયો. મારી મમ, મુંબઈથી મારી મધરનો પણ સાચો જવાબ છે. સો ધ ગામમાં મીન્સ ઇન અ વિલેજ, ખાલી જગ્યા ઓફકોર્સ બ્લેન્ક, નહીં ઇઝ નોટ, યુ નો ઇટ્સ અ નેગેટિવ, ઇટ્સ નોટ ધેર. અને ઇઝ ધ વર્ડ ફોર એન્ડ, અને મીન્સ એન્ડ. સીમામાં within the limits or the boundaries of that particular gam, of that village. Khetar is a field which a farmer works in. Khetar, nahi. It's also, you know, it's not there. It's non-existing. So what it means, let me give you the options. Talav means a small lake that is in a village. Ghar, home. Kuvo is a well with the water in it. Vijli is electricity. These are all things related to a village. You know, sometimes there's no electricity, sometimes there's no talav, there's no lake, sometimes there is no well, there's no kuvo. And sometimes you may not even have a ghar because you may not have the money to do that. So here it applies is ke gam ma ghar nahi ane seema ma khetar nahi. Basically, somebody that does not even have a home, neither does that person even have a field to plow or, you know, so have nothing basically to be, you know, living in abject poverty, to be very poor. That's what, you know, this would describe ke gam ma ghar nahi ane seema ma khetar pan nahi. That's what આ શબ્દ કસોટી છે. તો તમારો બધાનો ખૂબ ખૂબ ખૂબ ધન્યવાદ. અ લોટ ઓફ આઈ કાન્ટ ઇવન એકચ્યુઅલી પિન પોઈન્ટ હાઉ મેની પર્સેન્ટેજ ઓફ વિચ પર્ટિક્યુલર વર્ડ, બટ આઈ કેન ટેલ યુ ઓલ ફોર કેમ ઇન ઓલમોસ્ટ સેમ પ્રપોર્શન, સો યુ કેન ઇમેજિન ધ નંબર ઓફ પીપલ હુ પાર્ટિસિપેટેડ ટુડે. સો ખૂબ ખૂબ ધન્યવાદ મારા તરફથી તમારા બધા માટે. અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ. થેન્ક યુ સો મચ ફોર ટેકિંગ પાર્ટ ઇન શબ્દ કસોટી. ડોન્ટ ફોરગેટ, ન્યૂઝ કમિંગ અપ ઓન ટોપ ઓફ ધ અવર. That's going to be with Tracy, followed by our talk show between 7 and 9. પણ હમણાં આજના દિવસનું આવતું ગીત, અને ભૂલશો નહીં આજનો આ કાર્યક્રમ સમાપ્ત થાય એની પહેલાં થોડી શાયરી પણ જરૂર શેર કરીશ. હમણાં મોર બની થનગાટ કરે.

આટલું સુમધુર જે મેશઅપ હતું, આશા કરું છું આપ સૌને પસંદ આવ્યો છે. અમારી લોટસ એફએમ ની ગીતમાળા પર આપ સૌને સાંભળવા મળ્યું અને આશા એ જ છે જરૂર આપ સૌને પસંદ આવ્યું હશે. મારું નામ છે આશિષ દેસાઈ. આ કાર્યક્રમનું નામ છે ગીતમાળા. માત્ર લોટસ એફએમ પર રજૂ થાય છે દર ગુરુવારે સાંજે 6 અને 7 ની વચ્ચે. ઇટ્સ ઓલમોસ્ટ ટાઈમ ટુ બ્રિંગ ધ કર્ટન્સ ડાઉન, બટ બિફોર આઈ ડુ દેટ, હી હેઝ અ વેરી સ્પેશિયલ થિંગ, અ વેરી સ્પેશિયલ સેગમેન્ટ ધેટ આઈ લવ. ઇટ્સ કોલ્ડ અ શાયરી, જે આપ સૌની સમક્ષ હું રજૂ કરું છું. ધ ફર્સ્ટ વન ગોઝ સમથિંગ લાઈક ધીસ, કે સ્વમાની માણસ છું સાહેબ, સ્વમાની માણસ છું સાહેબ, સંઘર્ષ કરતા આવડે છે પણ સહન કરતા નહીં. સ્વમાની માણસ છું, સંઘર્ષ કરતા આવડશે પણ સહન કરતા નહીં. અને બીજી કઈ આ પ્રકારની છે કે જીવનમાં મળતા સંઘર્ષ એ શિક્ષક છે. જીવનમાં મળતા સંઘર્ષ એ શિક્ષક છે જે મૌનમાં આપણને ધીરજ, હિંમત અને આત્મવિશ્વાસનો પાઠ શીખવે છે. જીવનમાં મળતા સંઘર્ષ એ શિક્ષક છે જે મૌનમાં આપણને ધીરજ, હિંમત અને આત્મવિશ્વાસનો પાઠ શીખવે છે. આશા કરું છું આપ સૌને પસંદ આવ્યું હશે, અને જો પસંદ આવ્યું હોય તો જરૂર સાંભળશો એકવાર ફરીથી. લોટસ એફએમની વેબસાઇટમાં જઈને અમારા પોડકાસ્ટ સેક્શનમાં સ્નેહીજનો સાથે તમે શેર પણ કરી શકો છો. પણ હમણાં આજના દિવસનું છેલ્લું ગીત આપ સૌની સમક્ષ રજૂ કરું છું. જી હા, આપ સૌની રજા પણ લઉં છું. જન્માષ્ટમીની આપ સૌને ખૂબ ખૂબ ખૂબ શુભકામના, શુભેચ્છા. કાનાનો આશીર્વાદ હંમેશા આપ પર ને આપના સ્નેહીજનો પર બરકરાર રહે. સાથે મળીને ખૂબ ઉત્સાહથી ઉજવશો જન્માષ્ટમી અને ખૂબ ખૂબ ખૂબ આશીર્વાદ પામશો. ને એમ કહ્યું કર્યા કરશો કે કર્મ કર્યા કરશો ફળની આશા કર્યા વગર. તો આજના દિવસનું આ છેલ્લું ગીત છે. આશા કરું છું આપ સૌને પસંદ આવશે. જિગરદાન ગઢવીના કંઠે એક ભજન છે, મારું ફેવરિટ. આશા કરું છું આપ સૌ સાંભળશો. ન્યૂઝ ઓન ટોપ ઓફ ધી અવર વિથ ટ્રેસી, ફોલોડ બાય અવર ટોક શો બિટવીન 7 and 9. સો સ્ટે ટ્યુન ફોર દેટ ઇઝ વેલ. આજના દિવસનું આ છેલ્લું ગીત.